ખુશ્બુબેન, આપણે અઠે આપણ દેખાઈ હા કે આપણા સગળામાં અહીં અઠે એક મતલબ એકરી વાત નહીં કરું બલ્કિ મેં સગળા જનારી વાત કરું હું કે હરેકરી ક્રિયામાં કોઈ ને કોઈ આદત રિયાજ કરે હે. જું કે કિણીને ગીત ગુનગુણાની આદત હૈ, કિણીને બખત નિકાલ નાચની આદત હૈ, કિણીને હથેઈ કરવાની આદત હૈ, કિણી બખત નિકાલ ટીવી દેખણી યા રીલ બનાવણી આદત હૈ. પણ એક એડી આદત હૈ કે જેને આપણે જીવનમાં અપના લેવા

0: છે. અગર આ આદત આપણા આપણા જીવનમાં ઘાલા નહીં તો આપણા જે શરીર રોગ હૈની બે સબ ઠીક હોવેલા ઓર આપણે શરીર મેં થકાન ભી નહીં હોવેલા. ઓર યોગ કહીએ કે આપણે શરીર ઓર મન સારું ઔષધિરો કામ કરે હૈ. નિયમિત રૂપ શું યોગ કરણ શું શારીરિક ઓર માનસિક સ્વાસ્થ્ય સહી રહે હૈ. કઈ બીમારિયા શું રાહત મિલે ઓર જીવન ભી સંતુલિત રહે હૈ. યોગ સિર્ફ કસરત કોની હૈ બેના ઓ શરીર મન ઓર સોચ શું ભી સંતુલિત રાખણ રો તરીકો હૈ. ક્યુંકિ અબાર જીકો વખત હૈની બહુ ભાગ દોડ રહ્યો હૈ કે ભાઈ સુબહ સુબહ આજકાલ તો અમે ન ખાર લુઘાઈ દોનો હી કમાવે તો બે ફટાફટ ઘરસું નિકલને રી કોશિશ કરે ઓર ઈ જલ્દબાજી રે માયને બે કઈ ખાવે ઓર બિયારે માયને કિતો પોષક તત્વ હૈ ઓ તો બિયાને ઠાઈ કોની હોવે. યા અહીંયા સોચે કે ભાઈ આપા બારે નિકલ જવા તો બારે રો ખાણો ખા લેસા લેકિન બી બારે રે ખાણે મેં બી કિતા પૌષ્ટિક તત્વ હુએ નહીં હુએ બે ભી આપણને કી ઠા કોની બસ બે તો એક બાર હૈ જીકો પેટ ભર દેવે.
1: બિલકુલ. અર બેના ટાબરા શું લેર આપણને આપણા જીકા બુઢા મૈત હૈ ઉણા તહી હૈ કે કોઈ ભી આપરી ક્ષમતા આપરી સરદારે મુજબ ઉણાને યોગ કરનો જોઈએ. યું તો દેખ્યો કે સુબેરો ભોરો વખત હોય અગર ઉએ યોગ સારું કરણો હોય આછો માને જોડો હૈ. પણ સાથે સાથે આ ભી ધ્યાન રાખા કે વખત નિકાળ નિયમિત રૂપ શું યોગ તો કરા હી સહી તરીકે શું યોગ કરણો ઘણો હી જરૂરી હૈ ઓર જરૂરત પડે તો આપણે યોગ શીખણો ભી ચાહીજે. તો બેના એ જે કી આદતા હૈ આપણ લખાવે યુ હૈ કે છોટી છોટી હૈ પણ એ આપણે સ્વસ્થ જીવન સારું ઘણી હી આછી સિદ્ધ વહે શકે હૈ.
0: ઓર ઇનરે સારું ઓ ભી જરૂરી હૈ બેના કે યોગ કરને શું પહેલે અગર આપણને કોઈ બીમારી હૈ યા આપણને એ લાગે કે આપણો શરીર હૈ જેકો યોગ કરને શું જલ્દી થક જાવે તો ડૉક્ટર શું સલાહ લેણી ભી જરૂરી હૈ. ક્યુંકિ બી વખત ઓ જરૂરી હો જાય કે ભાઈ આપો કોઈ યોગ કર રહ્યા હો ઓર વો આપણે શરીર અનુસાર આપણને ફાયદો નહીં દે રહ્યા હૈ તો આપણ થોડી સી સલાહ હૈ જી કે ડૉક્ટર શું લે શકા હા. ક્યુંકિ અહીંયા નહીં હો જાવે કે વો ફાયદેરી જગ્યા નુકસાન કર જાવે. તો જરૂરી હૈ કે આપણ કોઈ ભી ભાઈ કોઈ આપણે શરીર મેં કોઈ રોગ હુએ યા કુલના હુએ તો આપણ ડૉક્ટરને ભી દિખા શકા હા. તો દેખો સંતોષ બેન કી સ્વસ્થ રહેણો બહુત હી જ્યાદા જરૂરી હૈ. જદ આપણ સ્વસ્થ રહેશા તો આપણા સગલા કામ હૈ જેકા ચોખા મળશે. તો બે દેખો બેના હૈ જેકો ચાલણ રો વખત હો ગયો તો માને દેવ શીખ. મેં આપરી બેન ખુશ્બુ હર્ષ
1: ઓર મેં સંતોષ ચરણ ઘણા ઘણા રામ રામ સા.